0: फिल्मी फ्लेवर।
1: માતાજીને હમ કહીને કહું છું કે વા ફરે વાદળ ફરે વાયરો ફરે, પણ એક વાર બોલ્યા પછી મારા મિત્રો આ મિત્રો કદી ના ફરે કે હા।